नवरात्र नवदुर्गानी उपासनानो आचे त्रीजो दिवस आ दिवसना दुर्गा देवी चंद्रघंटा एम कहवाय छे। એ ચંદ્રઘંટાજીનું આપણે આ રીતે ધ્યાન કરીશું। હિનસ્તિ દૈત્યતે જાંસી સ્વનેના પૂર્યયા જગત

એટલે કે જેમની ઘંટામાં આહલાદકારક ચંદ્ર છે એ દેવી ચંદ્રઘંટા. એ તો જાણીતું જ છે કે ઘંટનો ધ્વનિ દેવ દેવીઓને પ્રસન્ન કરતો હોય છે, આસુરી ભાવોને બગાડી દે છે. બૌદ્ધ જૈન ઈસાઈ ધર્મસ્થાનોમાં ઘંટનો ધ્વનિ સુમંગલ મનાય છે એ જાણીતું છે. આ ચંદ્રઘંટા દેવી એ સિંહના વાહનવાળા છે, દશભુજા છે, અનેક પ્રચંડ શસ્ત્રોથી યુક્ત છે. એમની ઘંટા દુર્ભાવનાઓનો નાશ કરે છે. નાદ બ્રહ્મની જાણે કે તેનાથી અનુભૂતિ થાય છે. ચાલો ચાલો, આ નાદ અને દિવ્ય શબ્દ આવ્યો ત્યારે શ્રુતિના મંત્રને પણ આપણે બોલીએ, સાંભળીએ. આ સંદર્ભમાં દેવી અથર્વશીર્ષનો આ મંત્ર જોઈએ.

હે શરણ આપનારા, જગદવ્યાપીની, વિશ્વરૂપા, દયામયી માં દુર્ગે, આપના ચરણારવિંદ જગતથી વંદ્યમાન હોય છે. હે જગત તારીની દુર્ગે, આપ અમારું સર્વનું રક્ષણ કરો.

આનંદનું સ્વરૂપ આખા જગતથી વંદિત થયેલું છે એવા હે જ્ઞાનરૂપ મહાયોગીની, સદૈવ આનંદરૂપ જગતને તારનારા હે દુર્ગે દેવી, આપને વંદન વંદન. અનાથસ્ય દીનસ્ય તૃષ્ણાતુરસ્ય ભયાર્તસ્ય ભીતસ્ય